0: બરકત પરતા કે તુતલા કે માથા કો પતરા કાતે જોર સવા
1: ઓમી જીયા સાહેબ દેખો છો તોરસ
2: બત નિસ ડોક્ટર સેબ સારવા એક દફા બીબી નિશ કે મી તાઉ બી ઉશીશ અસ ચિયાસ
1: સાઈસ એન ઓલ ધ સ્ટીમ બી નોશ
0: ડોક્ટર સાહેબ અસ ખૈરત કે ખૂબ સહી બીબી નિશ મા ખૂબ બિસ્યાર જિગર ખૂનશ અસ્તા
1: બીબી ખવારા ગોલા وقتی که طفلتان ناجور شد جگرخون پریشان میشه مگم پیش از ناجوری اوشتانه نمیگیره
0: چی بگویم؟ ما خو گلوار نگاهش میکنم باشم که چرا یکی یک بار ناجور شد
1: خودم دوار خو سر به خود برش نداده بوده
3: دوای سر به خود خود دادن برش